ખંફ થવગાવણી સિક્ક જસવા બંધ કુરવા ફે અધિ એવરેંગે લો થવગે મથી ગાવણી ફરુદાયકે અધિ એવરેન બોડુવેગેમવા અજાબ હુટ્ટે.